0: સંસ્થા પેઢાશ્રીના ધારાવીવા સર્વધર્મ સંબંધી જનચેતના ફેલાવવાના અભિયાનનો છાત્રી બિંદુ ઓમકુમાર લુગા પેટી મુન્દ્રી ઘણી ખર્ખ ફરફર
1: બનાવી સર્વપ્રથમ સાત મોટરસાયકલ વાહન ચટ્ટ ઉપલબ્ધ વિના સવારી સાધનમાં સ્વાધીન સિદ્ધિ